0: જલતી ધૂપા એણ બતા માત્રા છે, કથા તી કથાણી આજ લોક બણા છે, કેંચી બી હદા તગર એણ ચલે ગા છે, ઉલ્લા ઇલ્લા ચૂંટતા પુણાણીઓ પુણા છે, ઉલ્લા ઇલ્લા ચૂંટતા પુણાણીઓ પુણા છે, સિકણે છે કોલા ઉકાઈ મુકરી બી ગા છે, ઉલ્લા ઇલ્લા ચૂંટતા પુણાણીઓ પુણા છે, ચીકણે છે કોલા ઉકાઈ મુકરી બી ગા છે, કથા તી કથાણી આજ લોક બણા છે, ક્યાંજી બી હાદા તગર એન્ડ ચાલે ગા છે, મજબૂર કેર છે મી કથ બી જોવા છે, મજબૂર કેર છે મી કથ બી જોવા છે, સમજાઈ પારસ્તા એન ઋષી ગા છે, કથા તી કથાણી આજ લોક બણા છે, ક્યાંજી બી હાદા તગર એન્ડ ચાલે ગા છે, અપણે ઇશારે પુટ સારણી નજા છે, ચલનો બોઈ અગ્રેતા એન્ડ પતેરા છે, કથાતી કથાણી આજ લોક બડા છે.
1: બહોત ખૂબ બહોત ખૂબ બહોત ખૂબ
0: બહોત બહોત શુક્રિયા ધન્યવાદ.
2: આવણી દાવત દ્યા છે શ્રી પંચમસિંહજી, આપણો કલામ પેશ કરંત શ્રી પંચમસિંહજી.
3: શુક્રિયા જનાબ. મેણી કવિતા તો અનુમાન છો શરાબિત જિંદગી, શરાબ તે પૂછ લી ખુશી મી જનાબ બી એલે જોડે પેલે તેલમાં બેખ માસલો તો બ્યોરો તો એમણે તી બી બડી રોડી કવિતા બુતી હસને દીધે નહીં તો મેની બી અમુમાન એની રાંચી કે થોડો ઘણો ખુશ મજાજ દેની કવિતા.
0: બરાબર.
3: જો છો એક શરાબી માં છો જોઈ જાણ છી દુનિયા સારી મી, જો છો એક શરાબી માં છો જોઈ જાણ છી દુનિયા સારી મી, ઓતરે ઉઠતા હું ગાં છે ઠેકે ઉમર તેલી ગુજારી મી, ઓતરે ઉઠતા હું ગાં છે ઠેકે ઉમર તેલી ગુજારી મી, કે મેરી એંગ શરાબ મી શીખી શરાબ ભી મેલતે ઠારી ઠારી મી, કે મેરી એંગ મી શરાબ શીખી શરાબ ભી મેલતે ઠારી ઠારી મી, જેલા આપુ પીતા મસ્ત બોતે બચોરી દેતે સારી મી, કે મેરી એંગ શરાબ મી શીખી શરાબ ભી મેલતે ઠારી ઠારી મી, જેલા આપુ પીતા મસ્ત બોતે બચોરી દેતે સારી મી, બચોરી દેતે સારી મી, ઓતર ઉઠતા ગાં છે ઠીકે ઉમર એમરી ગુજારી મી, ઓતર ઉઠતા ગાં છે ઠીકે ઉમર એમરી ગુજારી મી, લાગો કે મેરી એ નશો જાણે, લાગો કે મેરી એંગ નશો જાણી, એંગ મી કોઈ સમજ ના આઈ, એંગ મી કે સમજ ના આઈ, બનતે રહે દોસ્ત કેતરે મુફતી લગ મી પેગ બુઆઈ, લાગો કે મેરી એંગ મી નશો જાણે, એંગ મી સમજ ના આઈ, બનતે રહે દોસ્ત કેતરે મુફતી લગે મી પેગ બુઆઈ, સિગરેટી મામી ચાર સભરતા દામ લાગે મી એક દેવાઈ, સિગરેટી મામી ચાર સભરતા દામ લાગે મી એક દેવાઈ, ચડતો જેલા નશો મી, ચડતો જેલા નશો મી, ફિર જોતે આઉં એંગી છી દુનિયા આઈ, ચડતો જેલા નશો મી, ફિર જોતે આઉં એંગી છી દુનિયા આઈ, સો દોસ્તી સો યારી બોડી પેઈ બારી મી, સો દોસ્તી સો યારી બોડી પેઈ બારી મી, ઓતરે ઉઠતા હું ગાંછે ઠેકે ઉમર એમરી ગુજારી મી, ઓતરે ઉઠતા હું ગાંછે ઠેકે ઉમર એમરી ગુજારી મી, પેલે પેલે તાં ઠીક બુતે મજા લાગે ઉલટે ધંધે, પેલે પેલે તાં ઠીક બુતે મજા લાગે ઉલટે ધંધે, આદત લાગી એંગ જાખણી મી પૈસો નો ટીક તો ઉણી ચંદે, આદત લાગી એંગ જાખણી મી પૈસો ના છો ઉણ ટીક તો ચંદે, ઓદા આર અગર કેંચી માગા કેંચ ધારો પુટ મી ટીકને ના દે, ઉધાર આઉં કેંચી માગા ધારો પુટ ભી કેંચ ટીકને ના દે, મજબૂર બુઈ તા ગાં છે આઉં, મજબૂર બુઈ ગાં છે જેલા જો છે જાના લાયા ફંદે, ધારો પુટ ભી ઉણ કેંચ ટીકને ના દે, મજબૂર બુઈ ગાં છે આમ જેલા જો છે જાના લાયા ફંદે, જાના લાયા ફંદે, પિયા બુતે રોજી આઉં, પિયા બુતે રોજી આઉં, લગી ગિવછી બીમારી મી, પિયા બુને રોજી આઉં, એંગ લગી ગિવછી બીમારી મી, ઓતરે ઉઠતા ગાં છે ઠેકે ઉમર એ મેરી ગુજારી, ઓતરે ઉઠતા હું ગાંછે ઠેકે ઉમર એમેરી ગુજારી, જેલા ચડછો નાશો મી ફિર જેમેરી આમ આસમાન છે, જેલા ચડછો નાશો મી ફિર જેમેરી આમ આસમાન છે, કથા કેર છે ચાપી ચાપી બતા ના ચાલનો જાણ છે, પથ્થર ભી કેર છે આમ ચાપી ચાપી બતા ના ચાલનો જાણ છે, કેતરે હી દાબા મી લાગશે ફિર ભી કાખ ના માન છે, કેતરે હી મી દાબા ભી લાગશે ફિર ભી ના કાખા માન છે, કેંથી કથ જારા ના લડને જો શૈતાન છે, કેંતી કથ જરા ના લડને જો શૈતાન છે, જંદી ના મેલું નશો કોઈ મી, જંદી ના મેલું નશો કોઈ, ફિર મુશ્કિલ કટની દિહાડી છી દિહાડી મી, ફિર મુશ્કિલ ગાં છી કટની દિહાડી મી, ઓતરે ઉઠતા હું ગાં છે ઠેકે ઉમર એમેરી ગુજારી, ઓતરે ઉઠતા હું ગાં છે ઠેકે ઉમર એમેરી ગુજારી મી, એલા તાગર કેરી મી એશ શરાબ તે ચાર્સ પી પીતા,
0: अच्छा
3: एला तगर कैरी मी ऐश शराब ते चार पी भी था सारी जादत बेची मी सफला कर दनी नहीं था।
0: वाह
3: एला तगर कैरी मी ऐश शराब ते चार पी भी था सारी जादात बेची मी सब तक रनी नहीं था। सारी जादात बेची मी सब तक रनी नहीं था। थकी गई घर से बनते थकी गई घर से बनते जुटियां पूले दी दी था। थकी गई घर से बनते जुटियां पूले दी दी था। आम तो सोचे आवशो की घर बेचने जो मिलके की की था। आम तो सोचे आवशो घर बेचने जो मिलके की की था। और तो सारो मुकाओ मी त्रोड़ने जो अलमारी में त्रोड़ने जो इसी अलमारी में और तो सारे मुकाओ नहीं त्रोड़ने जो इसी अलमारी में और तेरे उठता हूँ गांछे ठेके उम्र ए मेरी गुजारी में। रोज रोज आऊँ गांछे ठेके उम्र ए मेरी गुजारी में। एरा लोको आल अजमैनो एरा लोको आल अजमैनो आदत लगोरी निकारी में। एरा लोको आल अजमैनो आदत लगोरी निकारी में। सख्शे की ऊणिया जाना मिलखे लग उस बीमारी में। सख्शे की ऊणिया जाना मिलखे लग उस बीमारी में। कसूर तकी बड़ो ही बनो कसूर तकी बड़ो ही बनो मिलखे लूशा छी तैयारी में। कसूर तकी बड़ो ही बनो मिलखे लूशा छी ऊनी तैयारी में। कैमेर छी ऊनी कैमेर छी ऊनी त्राणी लोको दुनिया इंग प्यारी में। बाले कैमेर छी ऊनी त्राणी लोको दुनिया इंग प्यारी में। निकलो बुते खास हो आओ निकलो बुते खास हो आओ एंग आपू उम्र सिमाड़ी में। निकलो बुते खास हो आओ एंग आपू उम्र सिमाड़ी में। और तेरे उठता हूँ गांछे ठेके रोज रोज आऊँ गांछे ठेके उम्र ए मेरी गुजारी में। रोज रोज आऊँ गांछे ठेके उम्र ए मेरी गुजारी में। पांचम जो छो एने नाशन ला सारे बचता रात तू।
0: अच्छा
3: पांचम जो छो एने नाशन ला सारे बचता रात तू। मैंने बारी माता कैंस और अभी जान गो आज तू। पांचम जो छो ने नाशन ला सारे दूर रात तू। मैंने बारी माता कैंस और अभी जान गो आज तू। जखनी सोबला दूर रहता अपनी इज्जत बना तू। जखनी सोबला दूर रहता जखनी सोबतला दूर रहता अपनी इज्जत बना तू। दूध की जनियो खुराका खाएता सदा जवान रात तू।
4: वाह जी वाह।
3: दूध की जनियो खुराका खाएता सदा तंदुरुस्त रात तू। जानती बाजी दीता आज मी जानती बाजी दीता आज अकल ओशी सारी मी। जानती बाजी दीता आज अकल ओशी सारी मी। ओतर उठता हूँ गाते ठेके उम्र ए मेरी गुजारी मी। ओतर उठता हूँ गाते ठेके उम्र ए मेरी गुजारी मी। ते एंगुद मैंने कीता शुक्रिया।
4: बहुत बढ़िया जी।
2: और हम दावत दें छे श्री अजय राणा जी कितन अपनो कलाम पेश करूँ। श्री अजय राणा जी
4: बहुत बहुत शुक्रिया शर्मा जी। मैंने कविता छी सराजोपुर अपने सराजोपुर
0: जी। अच्छा
4: कदे तजे ओ प्यारा मित्रा कदे तजे ओ प्यारा मित्रा मैंने सत सराजे हो हरे तू मैंने मुल्क ते सजना रंग रवाजे हो। कदे तजे ओ प्यारा मित्रा मैंने सत सराजे हो हरे तू मैंने मुल्क ते सजना रंग रवाजे हो। सादो लानो सादो रानो
0: सादो लानो सादो रानो
4: सादो लानो सादो रानो सादिया गल्ला किरनिया हो बोल जे कोड़े दुश्मन जोए घुट्टू बटी सब जिरनिया हो। जम्मू बदलो शिमलो बदलो जम्मू बदलो शिमलो बदलो बदलो न मैनो सराजे हो। कदे तजे ओ प्यारा मित्रा मैंने सत सराजे हो। पूजंत एथेरा देवी देवते पूजंत एथेरा
0: देवी
4: देवते लावंत कोडते जात्रा हो। प्रोने चारी बड़ी निराली लख करंत एत खातरा हो। पूजंत एथेरा देवी देवते लावंत कोडते जात्रा हो। प्रोने चारी बड़ी निराली लख करंत एत खातरा हो। सुख ना देता देवते मनाने सुख ना देता
0: देवते
4: मनाने दिलड़ू मनान नराजे हो। कदे तजे ओ प्यारा मित्रा मैंने सत सराजे
0: हो।
4: फुलड़ू फुलंत रंग बिरंगे फुलड़ू फुलंत रंग बिरंगे प्यारी प्यारी धारा हो। फुलड़ू फुलंत रंग बिरंगे प्यारी प्यारी धारा हो। चंद्रमो सत चंद्रेणी हाय लुद्र गंगा ती धारा हो। भोले शंकर पार्वती जी अपने आप विराजे हो। कदे तजे हो प्यारा मित्रा मैंने सत सराजे हो। असाउस राज जो छो सो रामबन डिस्ट्रिक्ट।